नमस्कार, सुप्रभात। एफएम बैंड 102.4 मेगाहर्ट्स पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानू आ राजकोट केंद्र छे। आजे गुरुवार निज ज्येष्ठ वद 9 मी तिथि विक्रम संवत 2082 अर्थात तारीख 9 जुलाई ईस्वीसन 2026 અત્યારે સવારના 5:58 થવા આવી છે। અમારી આજની આ પ્રસારણ યાત્રામાં આપ સૌનું સ્વાગત છે। પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ આ મંગળ સ્વરથી।

શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં એટલે કે બરાબર 6 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દી ભાષામાં સમાચાર. બસ થોડી જ પ્રતીક્ષા.

મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. હિન્દી ફિલ્મી ગીતો પર આધારિત આ કાર્યક્રમમાં આજે અમે રજૂ કરીએ છીએ જાણીતા નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા વી શાંતારામની ફિલ્મી યાત્રા વિશેની કેટલીક વાતો અને એમની ફિલ્મોના કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ વી શાંતારામનો વારસો.

1942માં વી શાંતારામે પ્રભાત સ્ટુડિયોના વિવિધ વિભાગોમાં કલાત્મક યોગદાન આપ્યા બાદ પોતાની ફિલ્મ કંપની રાજકમલ કલા મંદિરની સ્થાપના કરી અને પહેલી ફિલ્મ બનાવી શકુંતલા. 1943માં જ્યારે આ ફિલ્મ થિયેટરમાં પ્રદર્શિત થઈ ત્યારે શાંતારામનું ભલું ન ઇચ્છનારા લોકો થિયેટરની આસપાસ ફિલ્મ સારી ન હોવાની ચર્ચા કરતા. એવા લોકોએ ફિલ્મના પોસ્ટર પર થૂકવાનું અને કાળા બજારમાં 1.5 રૂપિયાની ટિકિટ 75 પૈસામાં વેચવાના કામ પણ કર્યા. આ દુષ્પ્રચારને કારણે આ ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટરે શાંતારામ સાથેના એમના કરાર તોડી નાખ્યા. પરંતુ શાંતારામની સૃજનાત્મક પ્રતિભાના આધાર પર એ ફિલ્મ 104 અઠવાડિયા સુધી ચાલી. કવિ કાળિદાસની કૃતિ શાકુંતલમ પર આધારિત આ વાર્તા પરથી ફરી ફિલ્મ બનાવી 1961માં ફિલ્મને નામ આપ્યું સ્ત્રી. આ ફિલ્મનું મનને હાશકારો આપતું ગીત સાંભળીએ. મનમોહક સ્વર છે લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂરનું, સુમધુર સંગીત છે સી રામચંદ્રનું, ગીતકાર છે પંડિત ભરત વ્યાસ.

વી શાંતારામે કોઈ પણ પ્રકારના ઔપચારિક પ્રશિક્ષણ વગર કળાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. એમણે બાળપણમાં ગંધર્વ નાટક મંડળીમાં પડદો ઉપાડવાનું અને પડદો પાડવાનું કામ કર્યું હતું. ત્યારબાદ એમણે મહારાષ્ટ્ર ફિલ્મ કંપનીની કેટલીક ફિલ્મોમાં નાની નાની ભૂમિકાઓ ભજવી. 1927માં પ્રભાત ફિલ્મ કંપનીમાં જોડાયા અને નેતાજી પાલકર, અમૃત મંથન, ધર્માત્મા, અમર જ્યોતિ, દુનિયા ન માને, આદમી અને પડોશી જેવી ફિલ્મો બનાવી. 1942માં શાંતારામે રાજકમલ કલામંદિરની સ્થાપના કરી. આ બેનર હેઠળ એમણે શકુંતલા, ડોક્ટર કોટનીસ કી અમર કહાની, અપના દેશ, દહેજ, પરછાઈ, સુરંગ અને સુબાહ કા તારા જેવી ફિલ્મો દ્વારા સામાજિક કુપ્રથા અને રાષ્ટ્રની સમસ્યાઓને ફિલ્મોના વિષય બનાવ્યા. ગયા અંધેરા, હુઆ ઉજાલા, ચમકા ચમકા સુબાહ કા તારા. સુબાહ કા તારા ફિલ્મનું કર્ણપ્રિય ગીત લતા મંગેશકર અને તલત મહેમૂદના મખમલી સ્વરમાં. શબ્દરચના છે નૂર લખનવીની, સંગીત રચના છે સી રામચંદ્રની.

વી શાંતારામ સદા એ પ્રયાસ કરતા હતા કે ફિલ્મો દ્વારા સમાજને કંઈક ને કંઈક સંદેશ મળે. 1935માં પ્રેમમાં અસફળ થયેલા નાયકની વાર્તાઓ પર ફિલ્મો બનતી હતી. આથી પ્રેરાઈને સમાજના અસફળ પ્રેમીઓ નિરાશા, મદ્યપાન અને આત્મહત્યાના રસ્તે ચાલ્યા જતા હતા. પરંતુ પોતાને સમાજ પ્રત્યે જવાબદાર માનનાર વી શાંતારામ આવા વિષયોથી દૂર રહ્યા. એમણે આદમી ફિલ્મ દ્વારા એ સ્થાપિત કર્યું કે જીવન ખૂબ જ મહત્વનું છે. પ્રેમમાં અસફળ થઈ જવા માત્રથી જીવન સમાપ્ત નથી થઈ જતું. ફરી એકવાર નૂર લખનવીનું ગીત સી રામચંદ્રની સદાબહાર તર્જ, તલત મહેમૂદનો કોમળ કંઠ, ફિલ્મ પરછાઈ.

શ્રોતા મિત્રો, ફિલ્મો દ્વારા સમાજને સંદેશ આપવાના ક્રમમાં વી શાંતારામે ફિલ્મ અમૃત મંથનમાં પશુવધનો વિરોધ જણાવ્યો. ફિલ્મ અમર જ્યોતિમાં મહિલા ઉદ્ધારની વાત કરી. પડોશી ફિલ્મમાં હિન્દુ મુસ્લિમ એકતાના મુદ્દે વાત

વાત કરી. દહેજ ફિલ્મમાં દહેજના દૂષણ પ્રત્યે આક્રોશ પ્રગટ કર્યો. સુરંગ ફિલ્મ સુરંગમાં કામ કરતા મજૂરોની વ્યથા કથા છે, અને ફિલ્મ દો આંખે બારા હાથમાં કેદીઓને સુધારવાના અગત્યના પ્રશ્ન પર જાગૃતિ જગાડી. કાર્યક્રમમાં આગળ ભરત વ્યાસની ભાવપૂર્ણ કલમથી કંડારાયેલું એક પુનિત પ્રાર્થના ગીત. ગાયિકા છે લતા મંગેશકર, સંગીત છે વસંત દેસાઈનું, ફિલ્મ છે દો આંખે બારા હાથ.

0: 10 લાખ ની લોટરી મને? વાવ!
1: ફસાણી.
2: નકલી ઓફર્સ થી સાવધાન.
0: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

વી શાંતારામની એક ગૌરવપૂર્ણ ફિલ્મ છે ઝનક ઝનક પાયલ બાજે. નૃત્ય અને નૃત્ય કલાકારના જીવન પર આધારિત આ ફિલ્મના નાયક હતા જાણીતા નર્તક ગોપીકૃષ્ણ. આ ફિલ્મમાં વી શાંતારામે તબલા અને નૃત્યની જુગલબંદી પર નૃત્ય દ્વંદ, તાંડવ નૃત્ય, મશાલ નૃત્ય અને દીપ નૃત્ય જેવી નૃત્યની વિવિધતા દ્વારા એક નૂતન કલાત્મકતાના દર્શન કરાવ્યા. શ્રોતા મિત્રો, અહીં એક ઉલ્લેખ કરવા જેવી વાત એ છે કે વિશ્વવિખ્યાત નર્તક ઉદયશંકરની નૃત્ય પર આધારિત ફિલ્મ કલ્પના સિનેમાઘરોમાં અસફળ થવા છતાંય વી શાંતારામે નૃત્ય પર આધારિત ફિલ્મ બનાવવાની હિંમત કરી. સાંભળીએ આ ફિલ્મનું હસરત જયપુરીનું હસરતભર્યું ગીત, વસંત દેસાઈની વિરલ ધૂન, લતા મંગેશકર અને હેમંત કુમારનો હૃદયભીનો સ્વર.

સંગીતકાર વસંત દેસાઈ અને સી રામચંદ્ર વી શાંતારામના માનીતા સંગીતકારો હતા. આ બંને સંગીતકારોએ વી શાંતારામની ફિલ્મોમાં ઉત્કૃષ્ટ કોટીનું સંગીત આપ્યું. આ ઉપરાંત વી શાંતારામે પુરુષોત્તમ, શિવરામ, રામલાલ અને સતીશ ભાટિયા જેવા નવા સંગીતકારોને પણ અવસર આપ્યો. ગીતકાર ભરત વ્યાસની કલમનો જાદુ શાંતારામની અનેક ફિલ્મોમાં જોવા મળે છે. કેટલીક ફિલ્મોમાં વી શાંતારામે પોતે નાયક તરીકે ભૂમિકા ભજવી, અનેક ફિલ્મોમાં નવા અથવા ઓછા લોકપ્રિય કલાકારો પાસે અદ્ભુત અભિનય કરાવ્યો. નાયિકા રૂપે પ્રારંભમાં જયશ્રી અને પછીના સમયમાં નૃત્યમાં પારંગત સંધ્યા એમની ફિલ્મોમાં છવાઈ રહી. સાંભળીએ અભિનેત્રી સંધ્યા અને અભિનેતા મહિપાલ પર ફિલ્માવેલું નવરંગ ફિલ્મનું ગીત. ગીત છે ભરત વ્યાસનું, સંગીત છે સી રામચંદ્રનું, ગાયક કલાકાર છે આશા ભોસલે અને મન્ના ડે.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહે હો.
2: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
1: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
2: સચ?
1: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
2: સમજ ગયા.
3: દિલ સે દિલ તક યાદગાર તરાને. વી શાંતારામ ને આપણે એમની માર્મિક પટકથા અને અનોખી દિગ્દર્શન કળા બદલ સદા યાદ કરતા રહીશું. એમણે એમની ફિલ્મોમાં દૃશ્ય અને શ્રવ્યના મિશ્રણથી જે પ્રભાવ ઉત્પન્ન કર્યો એવો બહુ ઓછા દિગ્દર્શક કરી શક્યા. શ્રોતા મિત્રો, આપે અનેક ફિલ્મમાં જોયું હશે કે ફિલ્મમાં કોઈ પાત્રનું મૃત્યુ થાય છે ત્યારે નજીકમાં પ્રગટતો દીવો બુઝાઈ જાય છે. ફિલ્મોમાં આવા પ્રતીકો લાવવાનો શ્રેય વી શાંતારામને મળે છે. એમની એક ફિલ્મ છે સહેરા. રજૂ કરીએ છીએ આ ફિલ્મનું ગીત. ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર બહુ ઓછી ફિલ્મોમાં સંગીત આપનાર પ્રતિભાશાળી શહેનાઈ વાદક રામલાલ અને ગાયક કલાકાર લતા મંગેશકર અને મોહમ્મદ રફી.

વી શાંતારામની ફિલ્મી યાત્રા હિન્દી ફિલ્મ સંગીતમાં ખૂબ જ લાંબા અને યાદગાર અધ્યાય રૂપે આલેખાયેલી છે. 1927માં નેતાજી પાલકર પર મૂક ફિલ્મ બનાવનાર વી શાંતારામ 1983માં પણ પોતાની ફિલ્મ ઝુંઝારના નિર્માણમાં વ્યસ્ત દેખાતા હતા. પરંતુ આવી ફિલ્મ જ્યારે સિનેમાઘરોમાં અસફળ થાય છે ત્યારે હૃદયમાં ટીસની સાથે સાથે એક પીડા પણ ઉત્પન્ન થાય છે કે સ્ટાર પ્રધાન પ્રથા અને હિંસા પ્રધાન ફિલ્મોના વાતાવરણમાં આવી કલાત્મક અને ઉદ્દેશ ધરાવતી ફિલ્મોની અસફળતા માટે કોણ જવાબદાર છે? જલ બિન મછલી, નૃત્ય બિન બિજલી, પરિસ્થિતિ તો આવી ખરી જ. આ નામ છે ફિલ્મનું પણ. મજરૂ સુલતાનપુરીની મશહૂર રચના, લક્ષ્મીકાંત પ્યારેલાલનું લાલિત્યસભર સંગીત અને લતા મંગેશકરનો મચલતો સ્વર.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.
2: 102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. યે શામ મસ્તાની. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. રજૂ કરીએ છીએ પ્રિય પાત્ર સાથેની મુલાકાત અને પછી ઉત્પન્ન થતા હાલાત પર આધારિત કાર્યક્રમ મુલાકાત પછીની વાત. તમે મુસ્કાયા એ શું હતું, તમે મુસ્કાયા એ શું હતું, સામેથી આવ્યા એ શું હતું, ઘરે બોલાવ્યા એ શું હતું, સાથે જમ્યા એ શું હતું, ના કહેવાની બદલે તમે હામી ભરી એ શું હતું, બધી વાતો છોડી વાત ગમતી કરી એ શું હતું, તમે મુસ્કાયા એ શું હતું, સામેથી આવ્યા એ શું હતું, ઘરે બોલાવ્યા એ શું હતું, સાથે જમ્યા એ શું હતું, તમે મુસ્કાયા એ શું હતું. આ રહસ્ય દૂર કરે છે નક્ષ લાલપુરીનું રચેલું, ખયામનું સ્વરબદ્ધ કરેલું, લતા મંગેશકરે ગાયેલું ખાનદાન ફિલ્મનું ગીત.

ત્રીજી મુલાકાતે તમે આવ્યા બનીને પરી, ત્રીજી મુલાકાતે તમે આવ્યા બનીને પરી એ શું હતું? ત્રીજી મુલાકાતે તમારા વસ્ત્રોમાં દેખાણી ઝરી એ શું હતું? ત્રીજી મુલાકાતે લાગી મારી વાતો ખરી એ શું હતું? ત્રીજી મુલાકાતે મૌન રહ્યા ડરી ડરી એ શું હતું? ત્રીજી મુલાકાતે તમે આવ્યા બનીને પરી એ શું હતું? ત્રીજી મુલાકાતે તમારા વસ્ત્રોમાં દેખાણી ઝરી એ શું હતું? ત્રીજી મુલાકાતે તમે આવ્યા બનીને પરી એ શું હતું? ત્રીજી મુલાકાતે પણ મુલાકાતની જરૂર વર્તાય છે સિર્ફ તુમ ફિલ્મના સમીરના રચેલા આ ગીતમાં. ગાયક કલાકાર છે અમીન સબરી અને ફરીદ સબરી.

એ શું હતું? આ રચના તમારી સામે મારાથી સરી એ શું હતું? હતી મારા ખિસ્સામાં કલમ, હતી મારા ખિસ્સામાં કલમ પણ તમે ધરી એ શું હતું? થઈ ગઈ હતી એ વાત પૂછવા આવ્યા ફરી એ શું હતું? આ રચના તમારી સામે મારાથી સરી એ શું હતું? આટલા બધામાં મને જોઈ નજર ઠરી એ શું હતું? યાદ આવે છે સુમન કલ્યાણપુરના કંઠે ગવાયેલું સબક ફિલ્મનું ગીત. હૃદયસ્પર્શી ગીત છે હસરત જયપુરીનું. સોહામણું સંગીત છે ઉષા ખન્નાનું.

ये शाम मस्तानी। આજે મેં રજૂ કર્યો પ્રિય પાત્ર સાથેની મુલાકાત અને પછી ઉત્પન્ન થતા હાલાત પર આધારિત કાર્યક્રમ

સાથે જ વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાય રાત અહીં સમાપ્ત થયો. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં અમારા દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ બરાબર 11:05 એ અંગ્રેજીમાં સમાચાર સાંભળી શકશો.